મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

લીંબુ પનાપણા બે વાગી ચૂક્યા છે અને હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ MBC રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજના દિવસની વાત કરીએ તો આજે મંગળવારનો દિવસ છે ને શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જીવનમાં બધું ગુમાવી દે જો પણ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ના ગુમાવતા. લાઈફમાં આપણે ઘણું બધું એવું જ વસ્તુ છે કે ગુમાવી દઈએ છીએ ને, પણ જે ભગવાન પર જે આપણો વિશ્વાસ અને ટ્રસ્ટ છે એ ક્યારેય નહીં ગુમાવતા ને. તો એક સુંદર મજાનો આપણે એક ગરબો લઈ લઈએ આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલો ગુજરાતી કમ્પાઇલેશનનો ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રંગારંગ કાર્યક્રમ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી અને નાનો અમસ્ત ટચુકડો કાર્યક્રમ છે 15 મિનિટનો પણ 15 મિનિટ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે કહેવાય ને આપણે ગુજરાતીમાં એક સુંદર મજાની કહેવાય છે ગુજરાતી થાળી કેરીના અથાણા વગર અને પાપડ વગર જે અધૂરી છે તેવો જ આપણો નાનો અમસ્તો કાર્યક્રમ છે ભાઈ એવું જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે મેંદી તે વાવી માનવે દિલ કેમિસ્ટ્રીમાંથી લેવામાં આવેલું ઓન યોર વે

હર્ષભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. ચેતન ધાનાણીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે. એની સાથે અમિતાના પૌનમતી. નમસ્કાર, શુભ દિવસ.